અમે એક રોગ જી કો હે ગવાર પડેર મને આયા કરે કે ભાઈ જીવાણુ રોગ હોયા કરે જેને આપા અંગમારી બી ક્યા કરા પતિયા માતે કઈ હોયા કરે અંગમારી મહિને કાળાર ભૂરાર જે કા ધબ્બા હે એ આપણને દી ક્યા કરે જકા આગે બત્તા થકા કઈ કરે કે પૂરી જી કી પત્તી હે ઉને આપે પૂરી ઢકલે એને બીમારી રી રોકથામ રે વાસ્તે આપા કઈ કર શકા ગવારા જી કા બીજ હે ઉને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ પાણી રે મહિને 10 મિનિટ તક ડાલ પરાર બુઆઈ કરા આપા યા બીજા ને 1 ઘંટા 30 મિનિટ તક સ્ટ્રેપ્ટોસાયક્લિન ને 500 મિલીગ્રામ પ્રતિ લિટર પાણીને ગોળ બણા પરાર ભીગો ના પરાકા બાદ રમાઈને પકાઈ કરા કે ભાઈ 6 મહિને સુકા પરાર 2 ગ્રામ કાર્બિન્ડાઝીમ પ્રતિ કિલો બીજરી દરસું બુઓઈ પહેલા આપણ ઉપચાર કરા રોગરાજી કા એ લક્ષણ હે એવે નહીં દીખે ઓર જે માન લો રોગરા લક્ષણ દીખે માન લો કોપર ઓક્સીક્લોરાઇડ 50 WP 500 ગ્રામ યા કાસુગ મેશિન 3 SL 300 ગ્રામ પ્રતિ એકર ક્ષેત્ર મહિને 200 લિટર પાણી સાથે સંપર્ક આપણને કરાવણો છે. એક ગમર ફલી મહિને કિસાન ભાઈ જડ ગલંદી જી કી સમસ્યા હે આ બી આયા કરે પોદારી જડા જી કી હે ભૂરી ઓર કાળી જી કી હે પડ જાયા કરે ઓર બાદ મહિને ગળનો હરવો જાયા કરે બીજરી બુઓઈ પહેલા આપણે કાર્બોક્સિન 2 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજરી દરસું આપણે કિસાન ભાઈ પહેલા ઉપચારિત કરી લે એન્ડી રોકથામ રે વાસ્તે ગરમી રે મહિને ગેરી જુતાઈ જી કી હે મિટી કરે ઓર બડી આપણે પલટે હળવું આપણે ઓર ઉચિત જળ નિકાસ રી જી કી વ્યવસ્થા હે આ ઉટે હોણી બહોત જરૂરી હે કેવનો મતલબ હે કે જટે ગવાર ફળી આપણે ભાયોડી હે ઉટ પાણી ઘણો ભેળો નહીં હોણો છે જ્યાદા માત્ર મહિને પાણી વહે તો ઉટે જળ ગલનની સમસ્યા જી કી આ હોયા કરે ગવાર ફળી મહિને કિસાન ભાઈ એક ઓર બીમારી જી કી હે વા હોયા કરે મોજેક આ વિષાણુ જનિત રોગ હોયા કરે જો કો સફેદ મક્ખી જી કો કીટ હે ઇન શું ફેલ્યા કરે તો અમે વાત આવે કે ભાઈ એ જી કા રોગગ્રસ્ત જી કા પૌધા હે ઉણાને ઉખાડ પરાન જલા દેના છે કોશિશ કિસાન ભાઈને આ રાખણી છે કે ભાઈ રોગરોધી કિસ્મારો આપણે ચેન કરે ઓર કીટ નિયંત્રણ વાસ્તે ડાઈ મિથોએટ 30 EC 1.25 મિલીલીટર દવા પ્રતિ લિટર પાણી ગોળ બણા છિડકાવ કરવાનો છે ગવારી ફસલ મહિને વાત કરા કે ચેપા મોઈલો યા સફેદ મક્ખી શું બી આજ કી બીમારી આ હોયા કરે આ સફેદ મક્ખી કઈ કરે કે નહીં એ કીટ હોયા કરે જેમ શું કઈ નહીં ઓર જી કી કોમલ પતિયા વે ઊંડો જી કો રસ ચૂસે ઓર પોદારી જી કી ઉપજે ઉને આપણે કમ કરે ઓર સાથે સાથે પોદારી જી કી વૃદ્ધિ હે રૂક જાયા કરે એ અવસ્થા મહિને કિસાન ભાઈ કઈ કરશે કે ભાઈ ડાઈ મિથોએટ 30 EC 2 મિલીલીટર પ્રતિ લિટર પાણીમાં ગોળ બણા ઓર આપણે છિડકાવ કરે ગવાર ફળી ની ફસલ મહિને ફળી બદ્ધ કીટ બી હોયા કરે એ જી કી લટા હે ફળિયા મહિને છેદ કરી દે ઓર ઉને ખાવણી હરું કરી દે ઓર ફળિયા ને બહોત નુકસાન પહોંચાયા કરે તો એને નિયંત્રણ વાસ્તે કિસાન ભાઈ કઈ કરશે કે એમામેક્ટિન બેન્ઝોઇટ 5 SG 100 ગ્રામ પ્રતિ એકર સ્પ્રે કરે ઓર ભલે માન લો જરૂરત પડે 15 દિનારી છેતીર માટે પાછો એક દાણ છિડકાવ કરી દે કિસાન ભાઈ આ હિ જાણકારી કે ભાઈ ગવારી ફસલ મહિને કીટ ઓર રોગ નિયંત્રણ જી કો હે વો આપા કિન તરે શું કર સકા કૃષિ જગત પ્રોગ્રામ રો ભગત પૂરો વેર્યો હે દિનેશ રાણે જાને શેખ દેરાઓ રામ રામ.

0: દેશોમાં ઓ અભિયાન ચલાવ્યું છે. આવેલા પ્રદેશમાં જનગણના 2027 રા 33 ડિજિટલ સ્વગણનારો કામ ચાલી રહ્યો છે. પાલી જિલ્લામાં દેસુરી બ્લોક રો તીખી ગાંવ સ્વગણના પૂરી કરવાળો પહેલો ગાંવ બનક્યો છે. અતિરિક્ત જિલ્લા કલેક્ટર ડોક્ટર બજરંગસિંહ આ જાણકારી દીની. વે બતાયો કે ગામવાળા શિક્ષક ઉમેશ કુમાર મેવાડા કાન્યુ તકનીકી જાણકારી હાસિલ કરર મોબાઈલ રઝરીએ ખુદ પંજીકરણ કીના. ગૃહમંત્રી અમિત શાહ કહ્યું હૈ કે રાષ્ટ્રીય આપદા મોચન બલ NDRF 20 સાલ રા કમ મગતમાં જનતા રો ભરોસો જીત લીનો હૈ. આજ ગાઝિયાબાદમાં NDRF રા રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં બોલ રહ્યા હા. ગૃહમંત્રી કહ્યું કે દેશમાં કણી ઠોડ આપદારી સુરતમાં NDRF રી મોજુદગીઓ લોગ સુરક્ષિત મહેસૂસ કરે હૈ. વે કહ્યું કે કિણી સશસ્ત્ર બલને રાષ્ટ્રપતિ ધ્વજ નવાજણો વાંસારું માથો ઊંચો કરણરી બાત હુએ હૈ.
1: NDRF કો રાષ્ટ્રપતિ નિશાન કા સન્માન દિયા ગયા વો હમ સબ કે લિયે ગૌરવ ઓર પ્રતિષ્ઠા કી બાત.
2: એ સન્માન NDRF કે સમસ્ત બલ કે સેવા સાહસ શૌર્ય ઓર સમર્પણ કે સંચિત ગુણો કા સન્માન. 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम NDMA और NDRF ने किया है.
0: अरब मौसम प्रदेश में पारो थोड़ो उतरण रा आसार है. आज और कल बीकानेर जयपुर और भरतपुर संभाग और शेखावाटी हल्का में जोरदार बायरो बाजन सागे कठे कठे हल्की बरसात री संभावना है. इन पाछे 17 मई राज्य रा आतुणी हल्का में पारो ओजू चढ़बा रा आसार है. प्रदेश लंकाऊ उगनी हल्का में तापमान 44-45 डिग्री सेल्सियस रे आरएसआर रेवन री संभावना है. ઈ બીચે લાડલા 24 ઘંટામાં રાજ્યમાં કઠે કઠે બાજળાની ગાજ અર આંધી સાગે બારિશ હુઈ. મોસમ કેન્દ્ર જયપુર રે મુજબ લાડલા 24 ઘંટામાં સબું બત્તો તાપમાન ફલૌદીમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છ્યો. ફોજમાં ભરતી સારું ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ CEE 1-12 જૂન તાઈ ફેલા. પ્રદેશ રા 11 શહેરા રા 32 કેન્દ્રા માતે વેવણવાળી ઈ પરીક્ષા રા એડમિટ કાર્ડ કાલું આધિકારિક વેબસાઇટ ડાઉનલોડ કર્યા જા સકેલા. રક્ષા જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ નિખિલ ધવન આ જાણકારી દીની. વે બતાયો કે અજમેર અલવર બીકાનેર જયપુર અર જોધપુર સમેત પ્રદેશ રા ન્યારા ન્યારા કેન્દ્રા માથે અગ્નિવીર સિપાહી ફાર્મા અર ધાર્મિક શિક્ષક સરીખા ન્યારા ન્યારા ઓહદા સારું આ પરીક્ષા લીચાવેલા. ભરતપુર રા કેન્દ્રીય સરસો અનુસંધાન કેન્દ્ર રીઓરૂ શિખાવણ શિબિર લગાર કિસાનાને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ રે બારા માય જાણકારી દીરી છી. અનુસંધાન નિદેશાલય રા નિદેશક ડોક્ટર વિજય વીરસિંહ બતાયો કે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ રે જરીએ કિસાન ખેતરી મિટ્ટી માય નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ અર જૈવિક કાર્બન સરીખી ચીજા રીઠા કર સકે હૈ. શિબિરમાં કિસાનાને સરસો રી ઉન્નત કિસ્મા મિટ્ટી રી જાંચ જૈવિક ખેતી અર બાગવાની પ્રબંધન રે બારામાં વિગતવાર જાણકારી દીરી છી. બુનકરાઓ જુડ્યો જયપુર ગ્રામીણ દફતર હથકરઘા બુનકરાને જિલ્લા સ્તર રો નકદ ઇનામ દેવણ સારું અરજીયા માંગી હૈ. લાડલા 3 સાલ હું હથકરઘા બુનાઈ રો કામ કરવાળા બુનકર ઇનામ સારું અરજી દે સકે હૈ. અરજીયા કાલ તાઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાઈ જા સકે હૈ. आखिर माय खास समाचार एक कर फेर सुन ले रहो. रक्षा मंत्री राजनाथ सिंह कहो आतंकवाद रा बारा माय भारत रो एकदम साफ और करड़ो रुख. राज्यपाल हरिभाव बागड़े ईंधन बचावन सारू जनताओं खुदरी गाड़ियां काम ले उनो कम कर और सार्वजनिक परिवहन ने बधावो देवन बाबत कहो. ચુનાવ આયોગ વોટર લિસ્ટાના પુનરીક્ષણ રા કામ SIR રા ત્રીજા દોર રો એલાન કીનો. પ્રદેશમાં આવતા દિના પારો થોડો ઉતરણ રા આસાર. ઇસાગે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો ફ્યો. માણો આગલો સમાચાર બુલેટિન કાલ સવારે 9 બજે હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
3: ये आकाशवाणी जोधपुर का सूर्य नगरी चैनल है. मीडियम वेव 564.97 मीटर यानी